0: સાચી લીવે બિન દેહ નિમાણી તે નિમાણી લીવે પાછો ક્યાં કરે વિચાર્યા
1: દુર્વાર સમરથ કોઈ નાહી કૃપા કર બનવાર્યા
0: હે સ્નાઉ હોર થાઉ નાહી શબદ લાગ સવાર્યા
1: કહે નાનક લીવે પાછો ક્યાં કરે વિચાર્યા
0: આનંદ આનંદ સબકો કહે આનંદ ગુરતે જાણ્યા
1: જાણ્યા આનંદ સદા ગુરતે કૃપા કરે પ્યાર્યા
0: કર કૃપા કિલ બિકટે જ્ઞાન અંજન સાર્યા
1: અંદરો જિનકા મોહ તૂટા તિનકા સબ સચે સવાર્યા
0: કહે નાનક એહો આનંદ હે આનંદ ગુરતે જાણ્યા
1: બાબા જિસ તુ દે સોઈ જન પાવે
0: પાવે તા સો જન દે જિસનો હોર ક્યા કરે વિચાર્યા
1: એક પરમ ભૂલે ફિરે દે દિસક નામ લાગ સવાર્યા
0: ગુર પ્રસાદી મન પ્યા નિર્મલ જિન્ના પાણા પાવે
1: કહે નાનક જિસે પ્યારે સોઈ જન પાવે
0: આવો સંત પ્યાર્યો અકત કી કરે કહાણી
1: કરે કહાણી અકત ગેરી કિત દ્વારે પાઈએ
0: તન મન તન સબ સોંપ ગુર કો હુકમ મનીએ પાઈએ
1: હુકમ મન્યો ગુરુ કે રાગાવો સચ્ચી વાણી
0: કહે નાનક સુણો સંતો કથ્યો અકથ કહાણી
1: એ મન ચંચલા ચતરાઈ કિને ના પાયા
0: કિને
1: કિને તું સુણ મન
0: મેરિયા
2: એ માયા મોહની જિને પરમ ભુલાયા
0: માયા તા મોણી તિને કીતી જિન ઠગોલી પાયા
1: નિર્વાણ કીતા તુસે મિટો જિન મો મિટા લાયા
0: કહે નાનક મન ચંચલ ચતરાઈ કિને ના પાયા
2: મન પ્યારે તું સાસ ਇਹੋ ਕੁਟੁੰਬ ਤੂੰ ਦੇ ਦੇਖਦਾ ਚੱਲੇ ਨਾਹੀਂ ਤੇਰੇ ਨਾਲੇ
1: ਸਾ ਤੇਰੇ ਚੱਲੇ ਨਾਹੀਂ ਜਿਸ ਨਾਲ ਕੀ ਉਚਿਤ ਲਾਈਐ
2: ਐਸਾ ਕੰਮ ਮੁੱਲੇ ਨਾ ਕੀਚੈ ਜਿਤ ਅੰਤ ਪਛੋਤਾਈਐ
1: ਸਤਿਗੁਰ ਕਾ ਉਪਦੇਸ਼ ਸੁਣ ਤੂੰ ਹੋਵੇ ਤੇਰੇ ਨਾਲੇ
2: ਕਹਿ ਨਾਨਕ ਮਨ ਪਿਆਰੇ ਤੂੰ ਸਦਾ ਸਚ ਸੰਭਾਲੇ
1: ਅਗਮ ਗੋਚਰਾ ਤੇਰਾ ਅੰਤ ਨਾ ਪਾਇਆ
2: ਅੰਤੋ ਨਾ ਪਾਇਆ ਕਿਨੇ ਤੇਰਾ ਆਪਣਾ ਆਪ ਤੂੰ ਜਾਣੇ
1: ਜੀ ਜਨ ਸਭ ਖੇਲ ਤੇਰਾ ਕਿਆ ਕੋ ਅੱਖ ਵਖਾਣੇ
2: ਆਕਿਆ ਤਾ ਵੇਖੈ ਸਭ ਤੂੰ ਹੈ ਜਿਨ ਜਗ ਤੂੰ ਪਾਇਆ
1: ਕਹਿ ਨਾਨਕ ਤੂੰ ਸਦਾ ਅਗਮ ਤੇਰਾ ਅੰਤ ਨਾ ਪਾਇਆ
2: ਸੁਰ ਨਰ ਮੁਨ ਅੰਮ੍ਰਿਤ ਖੋਜਦੇ ਸੋ ਅੰਮ੍ਰਿਤ ਗੁਰ ਤੇ ਪਾਇਆ
1: ਪਾਇਆ ਅੰਮ੍ਰਿਤ ਗੁਰ ਕਿਰਪਾ ਕਿੰਨੀ ਸੱਚਾ ਮਨ ਵਸਾਇਆ
2: ਜੀ ਜਨ ਸ਼ਬਦ ਦੀ ਉਪਾਏ ਇੱਕ ਵੇਖ ਪਰਸਨ ਆਇਆ
1: ਲਾਭ ਲੋਭ ਅਹੰਕਾਰ